જે હા જણત વર્તે વાસપુંદર વસમાં વધું જ હવે પાસ સાહેબ સેતી હુકમ ન ચલે કહી બણે અરદાસ કૂડ કમાણે કૂડો હોવે નાનક સિફત વિગાસ

પુરી ચતુર્દશ કંતા કાલ પાય બ્રહ્મા બપ્તરા કાલ પાય સુજુ અવતરા કાલ પાય કર વિષ્ણ પ્રકાશા સકલ કાલ કિયા તમાશા જવન કાલ જોગી સબ કિયો વેદરાજ બ્રહ્મા જ્યોતિયા